0: જે કોઈ ત્યાં ની 4 રૂપિયા કમાવનારા હની
1: હા સર,
0: બે તો હેલી કો ઉડીન ખટોળે બેવે.
1: સહી વાત.
0: તો થારે કઉ કામ ધંધો હેલી ઉડીન?
1: અરે મેં એક નયો બિઝનેસ શરૂ કર્યો.
0: હા કઉ?
1: ગડિયા રાબોડી ન પાપડ રો. વોઈ ઓનલાઈન. જોકો ભગવાન ની કૃપા હું હાલે ધના ધન. જાણે અમે ઉડન ખટોલા માં બેઠી કે નહી?
0: હે ભાઈ, એ બડિયાન પાપડ રાબોડિયાન એ હેલી હંગરિયાન કુડિયાન એ કાની થળીરા મેવા કે આજકાલ
1: બિલકુલ
0: ઘણો મંગાવે.
1: હા સમંગે.
0: અને ભુજિયાન પાપડ.
1: અરે બારે પૂછ હે આણી.
0: રસગુલ્લા
1: રસગુલ્લા
0: હે ઘર ઘર મે બડા બડા દુકાન
1: બેચે.
0: આ તો હું હુણી ભાઈ. હમ આપણે કેમ કે ભાઈ કે
1: ફેક્ટરી
0: ખોલી હે કે
1: ઘરેલુ ઉદ્યોગ?
0: ઓ કોઈ લોન ઓન લ્યો કે
1: લોન લોન લ્યો
0: લોન લ્યો. બાબા ઈ દેખે છોટો મોટો કોઈ ધંધો આપરે કે આની કે જે થરપલો અને 2 રૂપિયા કમાવો ભરી કોઈ ને હારો દો કે નહી કે ભાઈ ઘણો પડે ભાઈ ઉડીન ઘટોળા ફેરતા ફેરો. હું તો નીમડે એટલે બેઠો રહું, કમરી એમ બેઠો રહું, એવું કરતા કરતા દિન બધું લાલી કે નહી મારી ઉમર રાત દિંદડા હે જ દુઃખ શુકરા યાદ કરું. ઘણી મન મેં આવે પણ ભાઈ કે પણ એક વાત જરૂર કેવી પડી.
1: હા સર.
0: લુગઈ જાત આજ ની તારીખ મેં લારે કઠી નહી
1: કઠે નહી કોઈ ક્ષેત્ર મેં લારે નહી હે.
0: કે ધર્મ ચાહે ભલી કોઈ હો, ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, કુટે હે જો લુગઈ જાત પૂગી કે નહી હેંગે ઊંચે ઓદે માતે પૂગી નહી પૂગી ઓ હું નહી કુ. પણ થે રાજકાજ મેં કો, કોઈ કામ ધંધે મેં કો, કોઈ ઓદે મેં કો, અટે થે હે લુગઈ જાત સાબિત કરદી
1: કરદી
0: કે સાય ઉડણિયા ઉડાવણી વે ચાહે ગોના ચરાવના વે.
1: સહી વાત હે.
0: રમજિયા ની ગોના ચરાવના ની છોરિયા ઘણી હે
1: ઘણી
0: હે અને ઉડણિયા ઉડાવે છે કો ભાઈ બો ઓપરેશન હોય ને કયો
1: ઓપરેશન સિંદૂર.
0: હા
1: હા સર.
0: મે બે દો લુગયા કે કઉ નામ હોય, એક તો કર્નલ સાફિયા લુગઈ જાત પ્રધાનમંત્રી બનગા, લુગઈ જાત રાષ્ટ્રપતિ બનગા, લુગઈ જાત ડોક્ટર
1: મુખ્યમંત્રી
0: પણ હે જો વિજય ઉડવની હિંમત મેં કોની. પણ આ છે બતા દી ભાઈ કે ઉડન ઘટોળો હે જો થારે વાત કોઈ મોટી ચીજ
1: કોની.
0: કટી ખેલ કૂદ વો દૂજી ત્રીજી વો ભાઈ ભાઈઓ કે નહી અમે થારી કે લુગઈ જાત ની તાકાત હામી આવું ઢૂકી
1: હૈ. સહી વાત હૈ.
0: આઝાદ દેશ મેં કામ ઈ આવે ભાઈ.
1: હા સા.
0: એટલે કે દેશ આઝાદ હોય ને અપર દેશ નો કાનૂન ધરપી ગયો ની તો ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ અંબેડકર એંગ હકુ હક કૂદ લુગઈ દિયા
1: દિયા સા. બિલકુલ.
0: સો કા ગાબા પહેરો ચાહે કટી સો કા આણા જણા ખાણા પીણા સબ કરના
1: હે સા.
0: એ હેંગ બારી હે જો કે દરવાજા
1: ખુલ્યા
0: છોકા કામ કર્યા હવે કઈ ગલત કામ કઈ કઈ હે જો કે મોબાઈલ લી ગોબાઈલ લી હું કઉ ટકી કઈ કરબો કરે ફે ઘર ના જાત માય તારો નાક બડા દે એડી કઈ
1: હે
0: ધરતી માંથી એડા કામ નહી કરના ભાઈ.
1: સાચી વાત.
0: ઘર કમાવે લોક હિરાવે એડો છોકો કામ કરનો જગો કઈ હે માયતર હકરો લાગે અને ખુદરી હકરો
1: લાગે.
0: ઠીક હે ની?
1: હા સર.
0: લે ભાઈ અમે
1: તો આપ ખેલકૂદ રો કયો વિનુ યાદ આયો સા કે આજ હે પીટી ઉષા રો જન્મદિન. આજ રે દિન 1964 રો જન્મ વિયો હો એ જકા એથલીટ વિયા કરે ની સા. વે હા સા.
0: એ ભાઈ દેખે પીટી ઉષા નામ મારે ઘણું
1: હુણ્યોડો
0: અને એક દો વાર હું દેખ્યા કે થોડે પકે રંગરા હે કેલર રહેવનાળા.
1: હા સા.
0: હે
1: હા સા.
0: આર ઉઠે કે નહી ઉઠે દોડ દોડી કરી ઉઠું પછી કે નહી હો કે દેશ વાત ખેલ્યા પછી ઉઠું કે દોડ લગાઈ જ દે.